ખેતીવાડી કાર્યક્રમ સુન્યા ભાયાને ભાયાને અને એના મોટા ટાબરાને આપણે દિનેશ ભાઈરી તરફ હું ઘણા હેતુ ઘણા કોડું રામ રામ. દેખો ભાયા શ્યામરો ચોપાલરો વખત હોય જરા આપણા ઘણી સારી જાણકારી લેવા ઘણી વાત હતી કરાર ખેતી સંબંધિત બી કરાર આપણે પશુધન સંબંધિત કરાર આપણી મોસમ સંબંધિત બી કરાર તો વાત કરા મોસમ રી તો દેખો ઉડીક હે કે ભાઈ આપણ કે હેજુ વરસાદ વહેલા તો અબાર વાત કરાં તો દેખો કઈ જગ્યા હે જીકો આપણે રેડિયો સમાચારમાં બતાવે હા કે ભાઈ આગામી દિના કે માહિને જીકો કટિયાંદી ચાલણ કી કટી છાંટા છિડકા કીર કટી માનસૂન રી ઓર તાજી હકરી વરસાદ હુંદી ઉડી કે ઓર ભાયાંગ દેખો મિર્ગા કી બાકી બાજરિયા બાયડી હે દેખો મારે તો આપ રહી હે જીકો 8-10 દિન કી બાજરી ઉગી તાજી ઓર મૂંગ કી ખેતી ભી હે જીકો કરડી હે તો ભાયા અબાર મૂંગ કી ઓર ઇનકી ખેતિયા ચાલે ચારું મેર બઢિયા ફસલા ઉગી હૈ ઓર ઇન સારું કિસાન ખેત કા જીકા દોરા પાળી તો કરોડા હાઈર બેંગી બાઢ કાંટો ભી કરન લાગ રહી હૈ તાકી પશુઓં બચાવણ વાસ્તે ઓર આવનારા દિનામાં થોડીક વરસાદ ઉજે વેલા ઓર ઉનતા હી આપણે ખેત જીકો નિનાણ આ જાય કઈ કઈ જગ્યા તો નિનાણ આવન લાગા મૂંગ ઓર મૂંગ મોઠ ઓર કઈ જગ્યા જીકો વરસાદ ને થોડીક ઉડી કે ભાઈ વરસાદ ઉજે વે તો પછી નિનાણ પાળી શરૂ કરી દે તો ભાયા દેખો વાત નિનાણ પાળી કી કરે હા આપણ તો નિનાણ પાળી કી વાત કરા તો આપણે બડેરા ઠેઠુઈ તાજી બઢિયા કશિયા પાને કરડી રાખતા એ તાજી ફાડી લગાન એકદમ તાજી ખ્યાતું નિનાણ કરતા એ કી અડિયા ભડિયા કરી લેતા કી જીકો આપણે આદમી કરપરા દિન દૈન કી જીકો નિનાણ કરતા પણ દેખો ભાઈ આજ કો જીકો જમાનો આવી ગયો હું દેખું લાલી 2-3 સાલ હું કે આપણે જીકા કિસાન ભાઈ હૈ બે જીકો ખેતી મૂંગા કી ખેતી કરે ઉણ સારું નિનાણ કરણ મેં તો આળ કર લેવે દેખો ભાઈ આળ નહીં કરના હૈ ઓર બે કાંઈ કરે આળ કર પર ઓર આપકે ડ્રમ લે પ્રો સ્ટાર્ટ હો જાય ખેતી છિડકાવ કરણ કો એકર કરે દો વાર કરે છિડકાવ કરે દેખો ભાઈ ઘણો રાસાયણિક જીકી ખેતી હૈ બા કામરી નહીં હૈ મેં આપને કહું બઢિયા તાજો તો બીજ લે આવો ઓર બઢિયા બીજ લે આવો બઢિયા તાજો નિનાણ કશિયું કરો તાકી ખેતી નિરોગી રહે ઓર નિરોગી ખેતી રહી જેના સબ કુછ નિરોગ રહી નહીં જેના આપ જ્યાદામાં જ્યાદા ઝેર છિડકોલા તો ઝેર છિડકોલા તો પછી દેખો ઝેર હે જીકો નુકસાન કો કારણ બનેલા તો ભાઈ આપણ કે ઝેર જીકી છિડકો બા કમ કમ છિડકો ઓર ખેતી કરો વાત કરા આપણ જુલાઈ મહિના કે ખેતી કી ઓર તો જુલાઈ મહિના કી ખેતી મેં વાત કરા તો અબાર બાજરી હૈ મૂંગ હૈ મોઠ હૈ જવાર હૈ જીકી ખેતી ખરીફ કી ફસલા બેહુરી હૈ કટી કટી ભાઈ આપણે જીકો કપાસ રી ખેતી કરે બાબી ચાલે કઈ ભાઈ લોગ જીકી સબ્જિયાં કરે તો ઉણ સારું ઇકઠી તોરું કી હૈ ભીંડી કી હૈ ઓર ફળી કી ખેતી હૈ કરેડી હૈ ગવાર ફળી કી ખેતી કરેડી હૈ તો ભાઈ કટી તુડાઈ કર રહી હૈ ઓર બજાર મેં આપકી તુડાઈ કર પરા લે રહી હૈ બઢિયા ઓર બેના ભાવ ભી તાજા હકરા મિલ રહી હૈ કઈ ભાઈ જી ખીરા કી ખેતી કરેડી હૈ તો ખીરા ભી લેડા હૈ બજાર તક આવે ભાઈ ખીરા ખેતી ભી કરે વાત કરા આજ જુલાઈ રો મહિના રો પહેલો દિન હૈ તો કિસાન ભાઈ વિશેષ તોરું આજ હે જીકો આપણે સરકાર હૈ એક કાર્યક્રમ ચલાવે ઉન કાર્યક્રમ કો નામ હૈ વન મહોત્સવ સપ્તાહ યાની આજ કી 1 તારીખ લે પરી 7 તારીખ તઈ વિશેષ જોર રહી કે દેખો ચોમાસો મહિનો રહે ઠેઠું જોર રહી હોય આપણે તો આપણી રાજસ્થાન ની ધરતી તો દેખો ભયા બલિદાન સારું જાણી જાવે ખેજડ્યા સારું આપણો તન શરીર કટાઈ લ્યો ઓર બલિદાન દે દિયો તો માં અમૃતા દેવી ખેજડલી જી કી હૈ તો ઉણારો વિશેષ યોગદાન રહ્યો તો ઠેઠું હર સમાજ આપણે પેડ પૌધાનો વિશેષ હૈ જીકો મહત્વ દેવે પીપળી કી ઓર ભડલા કી રે આપણ પૂજા પાઠ ભી તો કરાં તો શરૂઆત ઇનકી 1950 હોઈ વન સપ્તાહરી જીકો 1-7 જુલાઈ તક ચલાવ યાની ઇન મહિને વરસાદ ઘણી હોય જેના ભાયા અબાર વરસાદ રી વગત હૈ તો પેડ પૌધા તો લગાણા છઈ જાય તો આપણે ડાક્ટર કે એમ મુનશીજી જીકા આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી હૈ ઉન ટાઈમ 1950 જે આપણા દેશ આઝાદ હોય ઉન ટાઈમ મેરા જીકા કૃષિ મંત્રી હૈ બે જદું હી શરૂઆત કરી કે ભાઈ આપણી ભારતની ધરતી હરી ભરી હોય હરિયાલી ધરતી હોય ઓર ઇન સારું બે વિશેષ વન મહોત્સવ રો કામ હૈ જીકો શરૂ કીનો ઓર બિન સારું હૈ જીકો ભયા આજ ભી આપણ દેખા કઈ વાર ભાઈ હૈ જીકો વન મહોત્સવ કહેતે હૈ જીકો ભાંત ભાંત રહા હૈ જીકો પૌધા લગાવે પેડ લગાવે ઓર બે પેડ પૌધા બડા હો જાવે તો બે ફલ ભી દેવે ઓર છાયા ભી દેવે અબ વાત કરા આપણ આજ અંતરરાષ્ટ્રીય ફલ દિવસ રી ઓ ભી એક દિવસ હૈ ઓર આજ કે દિન 1 જુલાઈ કા અંતરરાષ્ટ્રીય ફલ દિવસ કે રૂપ મેં ભી મનાવે તો યાની પૂરા વિશ્વમાં આપણા વાત કરા ફલાકા રાજા આંબા કી ઓર આમ અબાર સીઝન ચાલ રહી હૈ એન્ડ પૂરા વિશ્વમાં ભાંતિ ભાંતિ રા ફલ હૈ
बे ने बढ़ावा दे उन्हें फल की खेती ने बढ़ावा दे उन्हें क्योंकि फल है जो स्वास्थ्य वास्ते घणो है में विटामिन ए बी सी डी कार्बोहाइड्रेट घनी भांतरी अपने है जिको शरीर ने पूर्ति हुए ये वास्ते आज एक विशेष दिन रखियोड़ो है अंतर्राष्ट्रीय फल दिवस मनाओ। देखो भैया मैं आपने जो लई रमायना री बात बताई मैं आपने वन उत्सव री बात बताई और मैं आपने अंतर्राष्ट्रीय फल दिवस री बात बताई। मन वन उत्सव री बात करा तो आपने कवि योग भी अबार जी की टेम है जी की पेड़ लगाने की टाइम है अबार जी की जुलाई महीने की जी की बात करूं कि जैन काल परसों घनी तकरी बरसात होने की संभावना है तो अपन देखो धोरा पाड़ी ने भी हावड़ा काला आपा है जी को जल निकासी की बात करा जल है जी को घरा में आपा होद के मायने इकट्ठो कराला और तालाब नाडी काबड़ा जी का बहन भी है जी को जलू भरी जाए पानी भरी जाए तो अपने आने वाले सिंचाई में भी काम आ जाए पीने भी काम आ जाए बहनों घणो उपयोग करना है घनी सावधानी राखनी और राख पर और पानी ने इकट्ठो करना है। देखो जल है तो कल है क्योंकि आप जल नहीं बचावा पानी नहीं बचावाला तो आप मर्दर धरती है इन मायने देखो पानी की घनी आवश्यकता रहे पानी वर्षा है जो बहुत कम रहे मानसून रह सिर्फ 45 दिन और 50 दिन रे बीच ही बरसात हुए कमी जुए ई वास्ते जितो पानी ने संजोग रखा ला बीतो ही आपने खेती वास्ते ही आपने पीण वास्ते ही आपने नहाण धोण वास्ते ही आपने पशुधन वास्ते ही घणो पानी रो उपयोग रहे ई वास्ते ही आपने संत लोग भी कहेगा कि रही मन पानी राखिए अर बिन पानी सब सुन पानी गई ने उबरे मोती मानस चून। रहीम जी भी आ बात कहेगा संत लोग की भाई पानी है जिको घणो है कीमती है चाहे जीवन को हो चाहे मोती रो हो या जल हो तो ई वास्ते ही आपने

0: તેવી ગોરમીન ફોગામ શુન્યા શેંગ ભોયાને બોયાને ઢોબરાને છોટાને મોઢાને ઉઢાને બેડદાને જીમદાને હદી ગરદાને શબાને અબરે કોકેરી ઓર હોગી
1: ડલ્યારી ઓર ઢણા ઢણા
0: રોમ રોમ છા એ જગલ્યું રે
1: હા તાતા
0: એ ભાઈ રે મારો તો ગિરમીઓ માત દુકે એક ઢાની અને હા છૂટે બુડા બેર માઈને ભોજ મધી કઈ કરું મેં
1: તો બેટા બાત મારી આંતલે હે કે આપાને દીઠણું પડે
0: આ જલ્દી ગાણું પડે
1: હા ડાક્ટર સાહેબ તને જાણું પડે अब थान ध्यान है नहीं बीमार हुए बीपी बढ़ जावे हार्ट अटैक आ जावे तो बुटा रह जाओ तो पटक ले जाओ बताओ
0: डॉक्टर साहब कहीं जाओ और
1: डॉक्टर साहब कहीं जाओ डॉक्टर साहब तो ध्यानी आदमी हुआ नहीं
0: आई डॉक्टर साहब तो भगवान का रूप होता हमारे बीच जा
1: पता लिखा हुआ पचे तो टीटी मैंने तेरे जन डॉक्टर बने
0: आई डॉक्टर तो बड़े लेकिन डॉक्टर साहब कहीं जाते तो भीड़ आ रही आधी बीमारी आ रही हुई
1: सही बात है क्यों तू बहन ध्यान रहे जांच कर ले जांच तेरे अपन टाइम है दवाई दे दे
0: જાઓ
1: ઓપરેશન ઓરું તેરે
0: આજ આ કોઈ તકબીલ હોય જણા
1: હા પણ હાલત આઈ હે ટાટા થી લોડ ના ડાટર સે મત ટર જાવ હાટા તેરે ઓ તેર જો બો તેર જો ઈ તેર
0: આજ નહીં કઈ નો ભાઈ રે ડાક્ટર અબે કઈ કોઈ દુશ્મની જોડી આપો જે કો કઈ કરી એ ઓ તો ભગવાન કા રૂપ તો ઉન કા દુશ્મન આવ જાઉં તાય તો ઉસકા ઈલાજ કરતે
1: સહી ટાટે ઓર બેટા જરૂરી હે કે બે આપ તો મરીજ થી જાન બચાવવા તે જી જાન લડા દેવે
0: લગા દે ભાઈ રે લગા દે સહી બાત દે બેચારે તો ડોક્ટર લોકો ભગવાન કો દૂસરો રૂપ ડાક્ટર કો
1: બિના ડાક્ટર આપણ કામ તું ચાલે
0: કોણ ચાલે માથો દુખે હાથ દુખે પગ દુખે કે પેટ દુખે તો ધોટે ડાક સાહેબ કન જાઉં તેર બે ડાક સાહેબ કે ઉંતે જી કે દુઆ ખાઉં તે
1: હા હાલ કીતે બીમારી ચાલ લે જાતા
0: આ ભૂજ મતી ભાઈ તો સબ ને હાથ જોડ કેનો એ કે ડાક્ટર સાહેબ કા આજ દે હે
1: હા તો સન્માન રાખો બેન
0: ઓનકા માન કરો સન્માન કરો ઇજ્જત કરો ઓ ડાક સાહેબ જેસે જેસે દવાઈ દેઉં તે ઉસકો લેઓ
1: એ
0: અબે વો ફોન કરતા પીણીન પીણીન લાના માર બેટા
1: ઓલ્યો સા ઓલ્યો